0: 너나봐 안 봐. 안 와 보기 탕가 해 동대.
1: 오 하사가 오 너나 보기 탕가 안때 차오베 동네 살아.
0: 아저야, 내가 아니 로게 그만 기사 탕이 되마노.
1: 뭐로?
0: 탕나 아니 꺼그러 그다 봐.
1: 아하, 뭐로 탕나 꾸는 자가서 사양가 안 봐기 너나 꺼그러 나봐.
0: 아차야, 난시 닥터 보컬 한자리 많구나. 아마 아이르베티는 닥터 블레.
1: 뭐래 꺼사노.
0: 아니 패션 걸었어도 아보나 하대 한다 야 나는 그게 안 걸러 죽는다 야
1: 어 야르카나 아니 설거지 프로그램 가셨다고 아보나 가리 올라 러건 패스 올라기다 오
0: 하게 봐해노 너 하게 나게나 코야
1: 하게 야 안 탕라치나
0: 암 탕나 마스 도이 너 마스 그러나 봐
1: 하야 코야 무지 그라디 아니 쌤 바로 패션 고플롱 응이 똥 하나 하나 러고 때 샘알라 야시와나 아
0: 도아콘 하이파이비지도
2: 바부노고다도
0: 하이 까키시블라세 하파기 까키 어로나 아숙디 복하이
2: 니니 까까
0: 어 쿨룸가 까까
3: 쿨룸가
0: 바부노 야숭어 파이탕드로 노로 파자 벨케나 사카 앙타나 흔의 왕숙이 동만이다 바하인카 사그라디
2: 와 찬호 다부카이 함수군의 탕가 능 탕디 앙똥디 가함 그릉 카노 힘이 똥카
0: 앙세디 함나이 앙사이머니 똥어 아고 바하 힘이 똥납래
2: 아우 가함 카노 힘이 똥따 다부카이 바
0: 야빠이 비앙탕크 야빠이
3: 어머
0: 승마사키사 카노 파기라디
3: 아우
4: 세 사록난 엽라바보 아하이시 클라이시디 승도나노스 틀랑타나니 힘이 파일레요 Nini abiti bakra robertoi sini berimana hamiana hamrmani abonana tlangai sin kisa khusi khlai lena ne
2: aw babu nungje sakai pano hisi himgradi
0: oh bahenga ba kaki doa kon saru nungle gradi ta
3: sa
0: nungladi kaka
4: babu nini munkai
0: boya taklani bia pas khlayo sakai robo maya hngai anyo bekar tomani sai ne आयुर्वेदिनी सामसुरुन तंगठा काका
4: बेलाय हमका
0: काका के तामरो खलाय तो
4: आंखै ब्लॉको खलायो एक्सटेंशन ऑफिसर तो रिटियर से कासु तंगखा
2: हाके बाबू तियार सिंह सिदी
0: ओ हाके माथन सिना हाजे काकी
2: तामो हनै तंग सताय हिमिया काइबा
4: थांगदि डाक्टर सिदी यारिंग सिदी
0: दोकन असु लागे रिता काकी दो
4: आहेले बलाई खेई चले बका हम बनो कुछ फार फरनु को कुछ गरन बुगना लाओस लसबा
2: आओ आंग बा है नंग जागो सराले बलाई थे न कसंग कसंग ना
0: ए या पाई
3: तमो
0: आमा भाई के साड़ी आंगु पिसों कामियो थंते पिथी बोगे री गया ना आंग खने से सोपे गला गो
3: आओ
0: थो काजी है के
4: थो
2: Biang tangka mazun ti la
5: tamka hai da boya ne
0: le wala kan na junti
5: au tang wala eng na
4: do tamong tong khasa ri ro kan sen ne ri di
5: a ha pai di da boya
0: e junti pi ko ni ni mare la
5: chosol jago si sok pa kya tai tam mon wa nai tong hi ri kan sle pai di yak su pai di
4: babu nang yak ung yak su pai kya na katra na pai di do
0: au phen ka ka ए चुंदी फैंदो
5: आओ यांग सुदी आंग साम थुंगना
2: तंग थुक जाखलियाना बाबुले सिनि नगो
0: तांगै तंग थुक यांग नाय तंग थुक ले
5: सांग
2: माजुंती निनि मारे नबो तुबुदी यांगो
5: नगो नबला तुबुनो